0: મિત્રો, માની કોખમાં 9 મહિના રહીને જેનો જન્મ થાય ને તેને માં નવ કહેવાય, એટલે કે માનવ. હા મિત્રો, માના વિશે કહ્યું છે કે આવી રીતે મારી ભૂલોને ધોઈ નાખે છે. માં બહુ ગુસ્સામાં હોય ને તો રોઈ નાખે છે.
1: મિત્રો, આપ આનંદ લઈ રહ્યા હતા વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના ખાસ કાર્યક્રમ માં મમતાનો સાગરના જીવંત પ્રસારણનો. આજની સુંદર સંગીતની સફરમાં આપના સાથ માટે અધિક ધન્યવાદ. ફરીથી મળીશું આવતા સોમવારની સલોણી સાંજે. ત્યાં સુધી આપ સર્વેને બીના પટેલ અને નીલિમા ભુલાના નમસ્કાર. મારા આજના ગાવ્યની અંતિમ પંક્તિઓ સાથે આપની રજા લઈએ અને કાર્યક્રમની પૂર્ણાંતિ કરીશું. માં એટલે શક્તિ, પ્રગતિની પ્રેરણા આપે. માં એટલે ભક્તિ, સંકટમાં સહાય આપે. માં એટલે ચિંતન, મુશ્કેલીમાં સાથ આપે. માં એટલે સ્મરણ, તકલીફમાં સંગાત આપે. અને છેલ્લે માં એટલે મારી સવાર, મારી સાંજ. માં એટલે મારી ખુશી, મારી આજ. મારી માં એટલે મારું ગર્વ, મારું સર્વસ્વ. મારી માં એટલે મારી ભગવાન. નમસ્કાર. શુભરાત્રી. ગુડ નાઇટ.